0: प्री मनोरंजन रेडियो
1: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ. આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. અધુ રંગીન ગીતોની સાથે અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સવારના 10 વાગી ચૂક્યા છે. કાર્યક્રમના આપણે સુંદર મજાનો સુવિચારની સાથે આપણે સ્ટાર્ટ કરીશું. તો કહેવાય છે ને કે ભાઈ, દુનિયામાં ફક્ત દિલ જ એવું છે કે જે આરામ કર્યા વગર કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી એ ભલે આપણું હોય કે પછી ભાઈ બીજાનું. સુંદર મજાનું એક ગીત લઈ લઈ ભાઈ ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવ્યું.

મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, ને કહેવાય છે ને કે ભાઈ જીતવાની સૌથી વધારે મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારી હારને જોઈને બેઠા હોય છે. જ્યારે આપણે રાહ જોઈને બેઠા હોય છે કે આપણે હારી જઈએ છીએ ને, ત્યારે જ ભાઈ જીતવાની મજા આવે છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ, ભરતદાન કરવીના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ નિષ્ફળતા એક દિશા છે જેને તમે સમજો અને આગળ વધો. જ્યારે આપણે નિષ્ફળતાની દિશાને જ્યારે આપણે સમજી લઈએ છીએ ને ત્યારે જ્યારે આપણે આગળ વધી શકીએ છીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો આગલો ગીત લઈ લઈએ હિમાલી વ્યાસના અવાજમાં.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સમય જેટલો વફાદાર કોઈ નથી. તમારો હોય કે મારો હોય કે દિવસ બધાનો આવે છે. સમયની જ્યારે આપણે વાત કરીએ તો સમય એવો છે કે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાવિક ભોજકના અવાજમાં લેવામાં આવેલું

0: બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, ફરીથી મળીશું બપોરના 1:30 વાગે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: આપણે જે ગરબા માટેનો દુઃખ માફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે એ વાતની ખબર સાક્ષીને કે કોઈ નહીં ના પડવી.